ગ્રામ લક્ષ્મી કાર્યક્રમમાં અમારી સબે બહેનોનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપકા સાથ છે આપકી બહેન અંતિમબાલા. સ્વીકાર કરો મારી રામ રામ. બહેનો, સુબહ થી લઈને રાત તક પહેલી અમારી જો આવશ્યકતા હોય ઉ છે પાણી કી. ઘર કા હર કામ કા લેણા હમકો પાણી કી જરૂરત હોય. સોચો, એક દિન અગર અમારા યહાં નળકમાં પાણી નહીં આવે તો અમારા હર કામ રૂકી જાય છે. ઓકા બાદ ભી બહેનો, હમ શાયદ આજ ભી જલ કી મહત્તા કા સમજી નહીં રહ્યા હૈ. જી કામ થોડા કમ પાણીમાં હોઈ જાય ઓકા લેણા ભી હમ દુગુનો પાણી વહાડી રહ્યા. પુરાણા સમયમાં પૂરા ગાંવ કા લોગ મિલીને કુવા બાવડી નકો નિર્માણ કરતા હતા. ન હર સાલ ઉનકી મરમ્મત, ઉનકી સાફ સફાઈ, ગળ નિકાલના જૈસા કાર્ય સામૂહિક રૂપથી હોતા હતા. નદી તાલાબ નકો પૂજન, શુભ કાર્યનામાં જલ કા કળશ કો પૂજન, એ સબ પરંપરાના આશીષની બની બહેનોન. ઇનકા પીછા બહુ ગહેરી વાત છુપેલ છે. જલ કી મહત્તા કા સમજના કા કો સંદેશ છેપેલ છે. અગર હમ આજ જલ કી મહત્તા કા ઓકા સંરક્ષણ કા પ્રતિ સજગ હોઈ જાવાંગા તો હમારી આવણાવાળી પીઢી કભી એ અમૃત રૂપી જલ આસાની સી મિલી પાવગા. બહેનો, પ્રકૃતિના હર ચીજ અપણા હિસાબથી પર્યાપ્ત દેજ, પણ હમ એકા અત્યધિક દોહન સી એકો સંતુલન બિગાડતા જઈ રહ્યા છે. હમારી પૌરાણિક અવધારણા કા સાથમાં લઈને હમારા પ્રદેશમાં જલ ગંગા સંવર્ધન અભિયાન કી શરૂઆત કરી ગઈ છે, જેમાં જન સહભાગિતા સી જલ કો સંરક્ષણ ને સંવર્ધન કા પ્રયાસ કર્યા જઈ રહ્યા છે. એના અભિયાન કા અંતર્ગત નઈ જલ સંગ્રહણ સંરચના નકો નિર્માણ ને પૂર્વમાં બનેલ વર્તમાન જલ સંગ્રહણ સંરચના નકો જીર્ણોદ્ધાર, ઉનકી સાફ સફાઈ, જલ સ્ત્રોત નકા આસપાસ પૌધારોપણ કા કાર્ય કા પ્રાથમિકતા દી જઈ રહી છે. સમાજમાં સબ લોગ જલ સંરક્ષણ કા પ્રતિ જાગૃત હોય ને એના અભિયાનમાં ભાગ લે એ કલેણા કઈ કાર્યક્રમ આયોજિત ભી કર્યા જઈ રહ્યા છે.

સંપૂર્ણ અભિયાન ખ એના પ્રકારથી નિયોજિત કર્યો જઈ રહ્યો છે જે કાશે અભિયાન સમાજ ને સરકાર દોઈ નકી સહભાગિતા સે જલ સંરક્ષણ ને જલ સંવર્ધન કોઈ અભિયાન જન આંદોલન બની જાય ક્યુંકી શાસન કો કોઈ ભી પ્રયાસ હોય બેણોન ઓમાં દેશ કા હર નાગરિક કી સહભાગિતા અગર હોયગા તો આસા કઈ અભિયાન સફળ હોયગા. નહીં અભિયાન તો સીધો હમારા જીવન સે જોડેલ છે ક્યુંકિ જલ ખ જીવન ભી કહ્યો જાય છે. જલ કા બિના હમ જીવન કી કલ્પના ભી નહીં કરી શકતા. જલ કી એક ધારા સે કઈ જીવ જંતુ નખ નવ જીવન મિલે છે. બડી બડી નદી ન તાલાબ એકા આસપાસ કા ક્ષેત્ર નખ સમૃદ્ધ બનાવજ સાથે જિનકા સે નિકાળી જાણવાળી નહેર ન દૂર દૂર તક પાણી પહોંચાવજ ન દૂર દૂર તક કા ક્ષેત્ર નખ અન્ન ન જલ સે સમૃદ્ધ બનાવજ. શાસન કા પ્રયાસ નમાં કિસાન ભાઈ નખ ભી સમજાઈતી જાય કે કમ પાણીમાં હોણાવાળી ફસલ ન કો ચયન કરા સાથે જ ફલોદ્યાન ડ્રીપ સિંચાઈ પદ્ધતિ મલ્ચિંગ પદ્ધતિ અપનાવા જે કાશી કમ પાણીમાં અધિક ફસલ ઉત્પાદન લઈ શકા. બહેનોન અભી અધિક માસમાં હમારી સભય બહેનના પવિત્ર નદીનામાં જેનકા હમ માતા કી ઉપમા દેવન એક માતા કા સમાન પૂજાન વહાં સ્નાન કર્યો હોયગા તો કઈ હમને એની વાત પર ધ્યાન દિયો કે યહાં સ્વચ્છતા રાખણા કલેણ હમને કુછ પ્રયાસ કર્યા યા કોઈ ખ પૂજન સામગ્રી ફૂલ પત્તી સાબુન શેમ્પૂ કા ઉપયોગ કો વિરોધ કર્યો. વિચાર કરા એની પવિત્ર નદી નખ પ્રદૂષિત હોણસી બચાવણો કો જલ સંકટ ન જલ બચાવ કલેણ શિકાયત કરના કા કે બજાય પહેલા હમ સ્વયં કો સંકલ્પ લેવા કે કોઈ ભી તીર્થ હોય નદી નખા સંરક્ષણ કો પૂરો પ્રયાસ કરાંગા. કિસી ભી પ્રકાર કી ગંદગી યા પ્લાસ્ટિક કી થૈલી ન ફૂલ પત્તી ન સામગ્રી ન નદીમાં નહીં બહાવા. ઈ નદી ન ઇનકો જલ એક ઔષધિ સી કમ નહીં હૈ બહેણોન. અગર એક હમ ઉનાજ રૂપમાં ગ્રહણ કરા જસા રૂપમાં એકો ઉદગમ હોય જ ક્યુંકિ કઈ પહાડ નસી કઈ ઘના જંગલ નસી ગુજરી ન ઈ પાણી આવજ જહાં કી વનસ્પતિ નખ સ્પર્શ કરતો યો જલ એક ઔષધિ બની જાય. એકાઈના જલ કો નદી નકો સન્માન કરા ને ઇનકો આભાર વ્યક્ત કરા ને આપણા બચ્ચા નખ ભી જલ કી મહત્તા ખ સમજાવા ક્યુંકિ જલ છે તો કલ છે. બહેનોન એ તો હોય હમારી આપસી વાત. હમ આપસી વાતચીત આરું ભી કરાંગા પણ અભી યો નિમાડી ગીત સુણાય જેખ ગાયો જ બહેન હેમલતા ઉપાધ્યાયના.